ટકા કો હવા કે પછે છેતા અ અમ છે વે પીછોતે તમયંગ યકય હે કે નમ્યા તાલાવા યે યે યે હે યે યે હે યે યે યે કો નેનમ